0: ને સસ્તા હોતો ભરસા આસે જીએસટી લે વેટનરી સર્જિકલ ચો સમાન સસ્તા હોલી સે નુઆ કિંમત લે સમાન બનાતો લોગ અરુ ઘેનતો લોગ દુનો કે લાભ મિરે દે યે નુઆ જીએસટી દર 22 સિતંબર 2025 લે લાગુ હોય દે
1: કિસાન ભાઈ બહેન મન કા જે નુઆ ઉવાડ એદાએ રોજે શનિવાર કે સાંજ બેરા 7:30 બજે લે 8 બજે તક સુના ફોન ઇન કિસાન વાણી એથા કૃષિ મહકમા ચો વિશેષજ્ઞ બલ્લો ને ખોજાકારી દાદા દીદી દે દે આપણ મન ચો ખેતી કમાની લે જુડલો સપાય સમસ્યા ચો સમાધાન બીજ લે ધરુન હાટ બજાર તક હર સવાલ ચો જવાબ સીધા આપણ મન કે મિરે દે ઔર હા એ કાર્યક્રમ ચો રિકોર્ડિંગ હોય સે રોજે મંગળવાર અડૌપહાર 3:30 બજે લે 4 બજે તક તો આપણ મન સપાય સુના ઔર આપલો સવાલ સીધા આમ કે ફોન ને સાંગા આમચો ફોન નંબર આય 07782226666 ફોન ઇન કિસાનવાણી આપણ મંચો સવાલ આપણ મંચો કહાની ખેતીબાડી ચો જુબાની આકાશવાણી જગદલપુર ને
2: ઈદ બદલે મત્તા અચ્છા માનેડા ઇલાજ સુદુન સસ્તા આતા સેંગેન વેટરનરી સર્જિકલ જાકી ઓર્વેન સામાન કી મોલવેન કમ મત્તા जानवर किन इलाज तगवें राहत दरकना उम्मीद मिंदे यू पूना मोलते ग्राहक लोर्क और व्यापारी लोर्क फायदा दरकिता जीएसटी तक कोंडे पूना मोला 22 सितंबर 2025 तीना लागू आयना मिंदे
3: હતો કલાકાર ભાઈ બહેમન એ ગીત કે સુનલાસ ને એ ગીત કે ગાવલાસર લકેશ્વર કુદરા મારુન મંચો સંગારી મન હતો કલાકાર ભાઈ બહેમન મે તુમ સંગે ગોટિયા તરે આજીચો કલાકાર ને આજીચો કલાકાર ને મે તુમ સંગ ધરની લેસે પંડિત શાંતિદેવ ઘોષ ને એ મંચો જોન જન્મ આય 7 મે 1910 ને ચાંદપુર તાને હોલી જોન એ બે આમી બાંગ્લાદેશ ચ નામ ને જાનો ઉન મન તાને મંચો જન્મ હોલી એ મંચો બાબા ચ નામ આય રલી કાલીમોહન ઘોષ કાલીમોહન ઘોષ જોન આત નઈ પંડિત રવિન્દ્રનાથ ટેગોર તુમે સપાય જાને સાથ બે કે પંડિત રવિન્દ્રનાથ ટેગોર કોન આત ને એમન રાષ્ટ્રગાન ગાવલા સોત અરુ રાષ્ટ્રગાન ને કાય કે કલાકાર ભાઈ બહેમન એમન આમચો પૂરા ભારત દેશ ચો પૂરા વર્ણન હોલી સોત બખાન હોલી સે ને જોનતા ને દેશભક્તિ ઓર સપાય મિલુન મિસુન રતો આમચો પરંપરા સંસ્કૃતિ ઓર અલગ અલગ ભાષા ને અરુંચી સંગ સંગે નદી ઓર પહાડ પર્વત મન સંગે ચો એમન વર્ણન એતા કરલા સોત ઔ કાય કે મન ચો રાષ્ટ્રગાન ગાતો કારણ એ આય કે સપાય જોન આમચો ભારતવાસી જોન આસુ નઈ સપાય સંગે મિલુન મિસુન બારી સંગે રતનાયતા જાતિ ધર્મ ભેદભાવ કાય ચીજ નીરો બોલું એ મંચો સોચ રલી ને તો એ મન સંગ કાય કે નઈ જોન પંડિત શાંતિદેવ ઘોષ સાહેબ ચો જોન બાબા કાલીમોહન ઘોષ જોન આત નઈ રવિન્દ્રનાથ ટેગોર સાહેબ સંગે ખૂબે લગે ચો ખૂબે વિશ્વાસ પાત્ર માને રો જોન એ મન સંગે ખૂબે સહયોગી બલે રોવત ઔ કાય કે નહીં પંડિત શાંતિદેવ ઘોષ જોન જન્મ ચો પહેલે રહી એમન સંગે એમન ચો બાબા કામ કતરોત તો ઉન કારણે કાય કે નહીં પંડિત રવિન્દ્રનાથ ટેગોર સંગ રલો કારણે કાય કે નહીં કાલીમોહન ઘોષ સાહેબ બલ નહીં આમ સમાજ સુધાર આવ નહીં સમાજ સેવા કામ બલે ખૂબ કરલા આર એમન ચો જોન માતા ચો નામ જોન રલી મનોરમા દેવી રલી આ પંડિત શાંતિદેવ ઘોષ ચો ભાઈ ચો બલે નામ સાગરમય ઘોષ જોન કી બંગાલી સાહિત્ય ચો ગોટોક કિતાબ લિખલાસોત અરુણી મંચ કારણે ખૂબે નામ બલે હોય અરુણ કિતાબ ચો નામ આય દેશ જોન ઐતિહાસિક પત્રિકા આય જોને બે ખૂબે નામ એ મંચો ચલે છે એમન જબ જન્મલા નહી પંડિત શાંતિદેવ ઘોષ જીદાદાય જન્મલા જન્મલો એમન 6 મહિના હોઉ રે આર ઉટલન પાછે કાય કે મંચો ઘર ચો જેટલા પરિવાર માં રોત નહી એમન ચાંદપુર કે છાડુન બને શાંતિ નિકેતન હિલા આર ઉતા એમ બને આપલો પૂરા બચપના આર પડ્યા લિખાઈ કરલા શાંતિ નિકેતન બલ્લે કલાકાર ભાઈ બહેન મન એમન કાય એક આયા કે નહી પશ્ચિમ બંગાળ ચો ને ગોટો પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય જોનતા ને પડાઈ હુઆ ઉનકે વિશ્વવિદ્યાલય બોલ્યો તો મનતા ને ઉતાઈ લાય મંચ પૂરા પરિવાર અરે એ તાને વિશ્વવિદ્યાલય તાને ચી પંડિત શાંતિદેવ ઘોષ સાહેબ આપલો પડાઈ કે પૂરા કરલા એમન આપલો પડાઈ લિખાઈ શાંતિ નિકેતન ચો આશ્રમ તાન રોમ બારી કરલા પડાઈ હોલો પાચે ને એમન કાયક ને સંગીત ચો શિક્ષા ધરલા આઉટલન પાચે ફેર નઈ અભિનય બલ કરલા અભિનય ચો શિક્ષા ધરલા બલ્લે નાટક જોન બોલવા ઉન બિચ્ચો બલ શિક્ષા ધરલા અરે એમન જોન આપલો હુનર કે એમન કે દકા તો અવસર કે ભી મિલી જાનલા સે મંચ જો નો હુનર કે દકા તો અવસર મિલી પંડિત રવિન્દ્રનાથ ટેગોર સાહેબ નઈ ઉદદાય કા કે ને ખૂબે નાટક મંચ પુસ્તક મન લિખતો રહો તો એહી મંચ પુસ્તક તાને ચી નઈ એમન અભિનય કરુક શીખલા અરે ચો પાછે કા કે નઈ એ સપાય સંગીત

0: ચાર્જ કરવું પડે દે, આ ચાર્જ કરતો કા તો લાઇટ લાગુ આય ને. તો દીદી ભાઈ મન તુમી ખીની કે સોચા કે મેં તુમકે બલલે કે સો નુટલે બેરાલે અમે આગે પાણી ચો ચિંતા કરવામ આરુન બિજલી ચો ચિંતા કરવામ ને. પાણી ચો ચિંતા કરતો રામ કે બોલે કાય કે ખૂબે જરૂરી બોલે આસે કસમ બોલે કે પાણી ના લામ ચો કાય કામ ની હો ને, ઘચો કોની બુતા ની હોય આવ પિલા જિલ્લા મન બોલ સપાય કામ બુતા માં ઢેબુઆ કસમ બોલે કે પાણી ચી અમે જીવ આસુ પાણી ની રલ જાલે અમે પીવા કાય કે ને. આમ કે જીવ રતો કા તો તીન જીનીસ લાગુ છે એને, પાણી લાગુ હોય, લહેરા લાગુ હોય, આવ કાય લાગુ હોય, આલે ખાના પીના લાગુ હોય ને, જો નામ ચો કાજે ખૂબ જરૂરી આસે. માનતરે દકા પાણી ભલે આમ કે ખૂબ જરૂરી આસે, કસન બોલે કે દકા બિયા નોટલે બેરાલ દકા ઘર ચો બુતાલે ધરુન મારી આમ કે પાણી ચી લાગુ હોય, ઝાડુ પોચા કાજ બર લાગુ હોય, નાહા ધો કાજ બર લાગુ હોય ને, આવ સંગે ફે પૂજા પાઠ બર કરું તો બોલ પાણી ચી લાગુ હોય, પી તો કાજ બર પાણી લાગે છે, પાકા તો નાની નાની બુટા રૂકો રાઈ મન કે દે તો કાય બોલ પાણી લાગુ હોય, છપાય કાય તો પાણી જ લાગે છે. માં તો દીદી ભાઈ મન તુમી કે ની સોચાય પાણી કે ની સરદી જલા આમ કે કાય હોય દે, કસન બોલે કે દકા તુમી કે ની સોચા આગે છે, જો નામ છે જો ન સિયાન સજન રોત નહીં ઉન મન ચે રકાય કે નહીં પાણી ચ કમી ની રત રે, ઓ તો દા તો બિજલી બોલ ની જાનતે રોત ને, ઉન મન કાય કે નહીં ચીમની નાલે દિયા ને રાતી બેરા રાતે રોત 7 બજે તક 6-7 બજે જસની બેર કા તો ગેલી ઉસની ફેરુ માં રાંધુક મુડ્યો હતો, આ રાંધુક મારી નહીં ઝપકે ખાવન બારી સોમ દેત રહો, મન કે લાઈટ જરૂર બની રહેલી તો મને કાય કે નહીં ખીને કાય તો ને દિયા ને નાલે ચીમની ને ઉન મને કાય તો જ બનાતે રોત ને. માનતર પાણી તો ઉદરદાય રહેલી, માં તો ઉદરદાય પાણી તો મન ચો કમી નહીં રહેલી, કસન બોલી કે બસા પાણી બોલ ખૂબ એતે રહેલી, કસન ઉદરદાય રૂક રહી ખૂબે રહેલી, આ ખૂબે પ્રદૂષણ બોલ નહીં હોત રહે ને, જહન કે બધા કા પ્રદૂષણ કેટલો હોય છે ને, ધુવાલે ધરો ન કા ટે ટે ટે ટે આવાજ બોલું સી હોય, આ ફે જન ગાડી મોટર ચવલ કેટલો ધુવા એ છે આ રૂસની ફેર નહીં સર જગા મને દખા કે એકદમ ઘીનગીના પાણી ગંદા પાણી કો નાલી તાન છાણું દો તો નાલી તાન લે ફેર કે ઉન નદી નાલા ને જાય છે, આ ઉન પાણી કે અમે પીઉ છે નાઉ છે સફાઈ ચીક કરું છે ને. માનતર આગે ચ લોક કાય કરતો રહો દખા ચૂવા બનાતો રહો તરી બનાતો રહો ને, ચુવા તાન એટલો સુંદર ખોદરા બનાતો રહો તું કે ને, આ એટલો જતન કરું ઉન કે સંગાત રહો ઉન પાણી ચુવા તાન પાણી કે નાતે બરો પૂજા પાઠ ને પીતો ખાતો પીતો સબ પાન ઉન પાણી કે ધાતે રહો. માનતર એ બચ્ચો લોક ચુવા પાણી પીએ સો ની પીએ સો દખા, કારણ કે એ બચ્ચો લોક બોલે સો ચુવા પાણી ઘીન ઘીના આસે અમે પાણી ની પી ઉતરાય આમ કે નલચ પાણી પી ઉતરાય એકવા ગાડ લગાત રહે બોલવાત ને. અરે એ બચ્ચો દખા એ ગોટ મન બોલ સત્યાય દીદી ભાઈ મન કસન કે દખા પીતો પાણી જેટલો સાફ સુથરા રહે ઉટલો અમે બીમારી માં ની હોઉં ને. તો કાહે કે નહીં દખા પાણી ધીરે ધીરે સરતે જાય છે, તો કાય કે તુમ કે કાય કરતો રહે દીદી ભાઈ મેં દખા પાણી ચોખી ને બચત કરતો રહે, કસન બોલે કે દખા આમ કે જેટલું જરૂરત આશે ઉતલી ચી પાણી ધરત રહે ને, કપડા ધો છે ફટી મન ધો છે ઘીનગીના હોલી થારી બટકી ધો છે પાણી ઘીનગીના હોલી ઉન પાણી કસને પકડ ની દેતો રહે, ઉન પાણી કે કાય કે નહીં ઘર ને કોની બુટા આશે ઉતર ને ડાલુન દેતો રહે, આવ કાય કે દખા ઉપર પાણી વા બસા પાણી ને ઉન પાણી કે બચત કર કાય કે નહીં ખોટા મન બનાતો રહે ઉન ખોદરા આસન ખોદરા બનાતા રે કુન ખોદરા તાને પાણી જાઓ આર ઉન પાણી નહીં ઉતા સોકુન બારી જમીન ભીતરે જાઓ માટી ભીતરે ને, આસન ખોદરા બનાતો રહે આવ કાય કે નહીં ચુઆ મન બલ બનાતો રહે ચુઆ તાન બલ કાય કે અચ્છા ખોદરા બનાતા રહે ને ઉતા અચ્છા જતન કરું ને, આસન ખોદરા બનાતા રહે કુન પાણી ધસું નહીં જાઓ ચુઆ ઉતા અચ્છા ખોદરા બનાતા રહે કે નહીં ભીતી ઉઠાન દેતો રહે પ્રાસ્તર કરું દેતો રહે તો ઉન કાય ધસ્ત ભીતી માટી જો નાય ને ઉન ઠેબે દે, આ જો ચુઆ તાન પાણી રહે દે ને ઉન ભલે બાચું રહે દે, આવું કાય કે નહીં જેટલો પાણી બાચે દે ઉટલો આમ કે ભલે ફાયદા હોય દે ને. આ રસની ચી દખા મેં તુમકે બોલે કે બિજલી ચુગલ બોલે ને, બિજલી બોલ કાય કે દીદી ભાઈ મન ઉન બિજલી આમ જેટલો બચાવ ઉટલો આમ કે મદદ કરે દે, એ ચો ગોટ કે મેં તુમ સંગ ગોટી આ દે માત્ર ઉંચ પહેલી એ દે મેં જાહલા ધની લેશે જાહલા કે સુનું.
1: એક મજબૂત ઘર બિલકુલ ઉસ પિતા કી તરહ હોતા હૈ જો હર મોસમ સહ કર ભી ઘર કી નીવ કો કભી હિલને નહીં દેતા.
2: આપકે ઘર કે લિયે ભરોસે કા દૂસરા નામ ચેટીનાડ સિમેન્ટ કા મેક્સ ક્રીટ સિમેન્ટ 64 સાલો કી બુનિયાદ કે સાથ ચેટીનાડ સિમેન્ટ ધ પરફેક્ટ કોન્ક્રીટ ચોઇસ.
3: સો બેડકિન બિડિયા રાહત તિંદના ઉંડના સામાન તલે દરકતા ડબલ રોટી આરી ઓર છેના પનીર અસિત કે ઇંજે જીએસટી લગે માયો ઇદેન સંગેન 33 જરૂરી દવાઈ નદ મોલાવેન કમ કી સિત તોડ અદેન કે ઇલાજ તલે ખર્ચાવેન કમ લગે માતા જીવન બીમા તગવેન ઇંજે જીએસટી છૂટ દોરકિતા અદેન કે પોલિસી પોઈતનદ ઇંજે સસ્તા આંતા સુડલા કાર ગાડી ઓર 350 सीसी तक